નમસ્કાર, મારું નામ રવિકાંત મીના, DFO રાઉરકેલા. બન મહોત્સવ રે સબુ શ્રોતા માનંકુ શુભેચ્છા જણાવું. હું બન મહોત્સવ આરંભ હોઈ જાય છે અમારા ડિવિઝન રે ભી. DFO ભાવરે હું કહેવા ચાહુંચંતિ કે ગચ્છ થાય તો જીવ ન થાય, ગચ્છ અમારા પ્રાણ અચ્છા. ગચ્છ લગાવવા કેવલ એક શોખ માત્ર નહીં, એ આ જલવાયુ પરિવર્તન રોકિયા પાઈ અમારો એકમાત્ર રાસ્તા છે. આમાં અગર ગચ્છ લગાવવા તો સે આમાનંકુ ઓક્સિજન દઈ પારિબે, સે CO2 કુ શોષિત કરી પારિબે. CO2 હો કે કિંબા નાઇટ્રોજનસ ગેસેસ હો, કેતના કોલ જો ભી પોલ્યુટન્ટ ગેસ અછંતી તાંકુ સે શોષિત કરી પારિબે. સે સોઇલ રોજન ભી કમ કરી પારિબે, તાપરે સે સાઉન્ડ પોલ્યુશન રે ભી હેલ્પ કરી પારિબે, તાપરે સે ગ્રીન બેલ્ટ અથાઈ ભી એક્ટ કરી પારિબે કે ગોટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાખાપાખી સે ગચ્છ લાગીબે તો સે એઝ અ ગ્રીન બેલ્ટ ભી કામ કરી પારિબે કે લોકમાનંકુ સે ડસ્ટ પોલ્યુશન સે નિવૃત્તિ મિલીબે. બના મહોત્સવ રે કેવલ ફોટો ઉઠાવવા પાઈ ગચ્છ લગાંતુ નહીં, તા બડા હેવા પરજંત્ર નિજરુ પુઆવે જિયા તરા હી જતન નેવા પડીવો. જંગલ રો વન્ય જંતુ અમારા સંપદા, આસંતુ મિલી મિસી એ સુરક્ષા કરીવા. ધન્યવાદ. જય જગન્નાથ.